0: என்னப்பா மேக்க உகுலாக்
1: ஓசையா தேரா ட்ரிப்பிட்டு
2: சியாதா ஹாட் அண்ட் ஸ்பைசி வித் சுதுகோச்சி
0: அவச பாவனகாங் சுதுகோச்சி வயாத்தைக்க හොමගම ආන්ටි දයානි හලෝ. කොච්චර වැඩ තිබ්බත් නේ කොහොම හරි මාව හොයාගෙන එනවා එක විනාඩියකට දෙකකට හරි. ආදරෙන් එකතු කරගන්නවා. ඊළඟට හතර පහ වෙනකොට කොහොමත් එනවා මේ පැත්තට දඹුල්ලේ තාදු. තාදුවත් ආදරෙන් එකතු කරගන්න ඕනේ. ඊළඟට චමි ඉන්නවා ආදරෙන් ආවත් එකතු කරගන්නවා. මේ කටිය කොටමයි මෙසෙන්දුව.